0: ઘટા કોસક પ્રસક કે ઘટા
1: સગરી સૃષ્ટિ ખાય જબ આજ વાચ રૂપ સે હમે
0: અબરછા મેરી તુ કરો સિખ બાણ સિખ સુ કરો
1: દુષિતે ઉત્પત ઉત્પાતા સકલ મલેચ કરો રંગાતા
0: જે અસ્તુ સો સરની પરે તિનકે દુષ્ટ કે તુ અમરે
1: મૂરખ જબલ પર પરે તિહારે તિનકે તુમ સંકટ સબ ટારે
0: જો કલ કો એક બાર ત્યાએ તાકે કા નિકટ લી આયે
1: રક્ષા હોય તાહે સબ કાલા દુષ્ટ રિષ્ટ રે તિતકાલા
0: કૃપા દુષ્ટન જાન હરો તાકે તાપ્ત ન મરો
1: રિદ સિદ્ધ કર મો સબ હોય દુષ્ટ છા છા સકે ના હોય
0: એક બાર